0: સ્ત્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ નિશાલ્કો અનુદાન ગાંઠ થોડા ભત્તા ઉપલબ્ધ કરાવને ગરી નિજી સ્ત્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભૂમિકા હુદા વિહાયિકા યોગ્યતા ભૂમિકા ઇચ્છુક ઉમેદવાર ગૃહબાટ રીતપૂર્વક દરખાસ્ત આહ્વાન કરી છે. વધુ મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય વ સંખ્યા એક જણા પદકો કિસિમ નિજી સ્ત્રોત સીઆઈટીસી બાદ પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભત્તા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા બાર વા સુસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન લાગેકો નેપાળી મહિલા નાગરિક હુનુપર્ને છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછી સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફોર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુપર્ને છ. સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીએકો નિવેદનલાઈ માત્ર છનોટ પ્રક્રિયામાં સામેલ ગરીનેછ. તલબ ભત્તા તથા સેવા શરત નેપાળ સરકારી પ્રાથમિક તહકા શિક્ષકલાઈ ટોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાઇનેછ. સાથે વિદ્યાલય તથા સંસ્થાલે ટોકી બમોજીમ સેવા શરતકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુપર્નેછ. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસો 4 બજેસમ્મ.
1: સંપર્ક મિતિ વિસ્તાર એહી જેઠ 14 ગતે બિહાન 11 બજેદેખી 302 બજેસમ્મ. ગારમા માપી કારમાં પરીક્ષા મિતિ રેસાન સંપર્ક મિતિકો ભી જાણકારી કરાઈ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત ને ક્લાસરૂમ ઇન ધ ક્લાઉડ નેપાળ સંસ્થા તથા વિદ્યાલયને નિર્માણ કરેક પ્રશ્નપત્રકો આધારમાં હુને. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવમ કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન સમિત પ્રયોગ હુન સકને. તર લિખિત ચરણ પાર ગરીલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઈ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસ્તુતતા નોંધણી કરી આવશ્યક કાગજાતહરૂ એસઇ ર એસઆરસીદેખી માસિક યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ ભય સ્કૂલ પ્રમાણપત્રકો ફોટોકપી ટૂટો પ્રતિ. દરખાસ્ત વિદ્યાલયમાં સૂચિત દર્શા ગણવા ગારમાસ 2019 @gmail.com ઇમેલ કરીને પણ પઠાવન સકિને. થપ જાણકારીકો લાગી સંપર્ક નંબર પ્રધાનાધ્યાપક વિનોદ સિંહ તામાંગ 98 42 99 76 53. સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ શિલ્પા 98 51 18 73 79. સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સપોર્ટર લીડર છીરીંગ તામાંગ 98 51 17 43 81. શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય સુરત ઉત્કુંડ નગરપાલિકા સાથ સુરખુંડો.